0: આપણી પહેચાન રાખે ઓર કેથી ફૂટરી બાત હૈ કે રેડિયો રી આકાશવાણી રી 90 વર્ષ રી જકી ગૌરવશાળી ગાથા હૈ બિરમાઈને ઘણખરા લોગારો હિત હૈ ઘણખરા લોગારો સ્વાર્થ હૈ ઓર ઘણખરે લોગારે ખાતર ઓ કામ કર્યા કરે અબ આપણ હતાઈ કરા કે આપણે જકી લોક કલ્યાણકારી સરકાર હૈ બા ખાલી લોગાને રહેવણ ખાતર રોટી રી પાણી રી વ્યવસ્થા હી કોની કરે બલ્કિ ગાંવ શું દૂજે ગાંવ જાવણ ખાતર જઠે પગડંડી હોયા કરતી જઠે કટાણરો માર્ગ હોયા કરતો બઠે આજ મૂડિયા સડક હી નહીં પક્કી કાળી કુટ રેલ વાળે જ્યાં સડક બન ગઈ અરબી માથે ઊંટ ગાડા દોડતા આજ મોટી મોટી ચોકી લોરિયા દોડે
1: બિલકુલ
0: તે સમજ ગયેલો મારો ઈશારો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના કાની
1: બિલકુલ આજ કી યોજના હૈ આપણે ગાવા વાસ્તરિક સંજીવની બુટ્ટી રો કામ કર રહી હૈ ગાંવ મે રામસ્વરૂપભાઈ સબસે બડી સમસ્યા હૈ કે રોજગારની કમી હૈ રોજગારની કમી હૈ તો પલાયન ઘણો હૈ તો ધીરે ધીરે આપણા ગામ સુના હો રહ્યા હૈ લેકિન સડક રે માધ્યમ શું બહુત આસાની શું જીકા ચાર પૈયા વાહન હૈ જીકી બસ હૈ ટ્રક હૈ ટ્રાલિયા હૈ છોટી ટેક્સિયા હૈ બે ગાંવ તક આ રહી હૈ ઓર ગાંવ શું શહેરા તક સીધી જુડ રહી હૈ પહેલા એક જમાને માને બિકાનેર શું ખજુવાડા જવાન મેં 6 ઘંટા લાગતા લેકિન આજ અગર આપણ સડક પર બેવા તો લગભગ 1.5 ઘંટે મેં પહોંચ જાઉં તો બીરે બઠેરા જી કા આસપાસ રા ગાંવ હૈ બઠેરો જી કો દૂધ રો ઉત્પાદન હૈ બિને શહેર મેં લાર બેચણો ગાંવ વાળા વાસ્તે કિતો સુવિધાજનક હો ગયો
0: અબ થાને એક વાત કહું કઈ અઠે બડેરા ક્યા કરતા કે ગોડુ બજ્જુ માણકાર રિશ્તો કરે જાણકાર યાની ઇતો અળગો કોઈ આપરે બાઈ રો કોઈ બેટી રો કોઈ ભાઈ રો રિશ્તો કોની કરતા ક્યુંકે બડ જાઈજ તો કોની
1: બિલકુલ
0: ઓર આજ તો દિનુંગે 2-3 વાર ગોડુ બજ્જુ માણકાર તાઈ બોર્ડર એરિયા તાઈ જા રહા છે એરો કારણ હોય કે આપણે હર ગાંવને જોડન ખાતર ગાંવને શહેરું જોડન ખાતર ગાંવ ગાંવને જોડન ખાતર પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના
1: બિલકુલ
0: અબ દેખો કિતો દૂરદ્રષ્ટિ સોચ હો આપની સરકાર રો કે કિસાન આપરે ખેત મેં જકી ઉપજ હોઈ બિને ટેમ માથે મંડી બેચ રાજે ઓર ચોખા ભાંજ ગુંજે ગાલે
1: બિલકુલ
0: તો બા ઈ ગ્રામ સડક યોજના હોઈ સંભવ હોઈ અશ્વિનીભાઈ આપણો ફર્જ બને કે અબ થે કહો કે મેં સડક બનાવવા થે તો સડક કે બનાવો થે બણોડી સડકને ફૂટરી રાખો
1: બસ
0: સાફ સુથરી રાખો બિના જરૂરત બિને તોડો ના કઈ બાર આદમી આપરો વિજ્ઞાપન કરણ તાઈ હડકા માથે નામ લિખે બીંટ્યા માથે લીક દે હડકા માથે લીક દે ઓર એ કિસાન ભાઈને ઓળબો હૈ કે ઇતિ ફૂટરી હડક બણોડી વહે બીર માથે આપણે કરાં કાંઈ કે આપણે ઈ પાસલે ખેતું બી પાસલે ખેત પાણી લે જવાના જન બિન ખડકને ખોદ રાતોરાત ખાડો કર અને પાઇપ ડાલ દે ઇતિ ફૂટરી ઓર હાથરી ચીજને અગર જે આપણે માડી બનાવવા તો ભાઈ અબ કાંઈ ઓળબો દેવા ઘણા કહી કે શિકાયત કરો થે તો મારી પણ થે હગળા કોની કઈ જણા હૈ ઈ મેં તો કઈ જણા ઇન ચીજને ફૂટરીને ચોક કોજી બના દે તો આપણો ફર્જ બને કે આપણે ઇન પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનારો પ્લાન્ટો ફાયદો લેવા ઓર દાયિત્વ આપણો ઓ બને કે બે સડકને ફૂટરી બનાવીને રાખા બીર માથે ગંદગી નહીં ફેલાવા બીને તોડફોડ નહીં કરા ઓર તો આપણે કને બોલાવણ દેવાને કાંઈ આપણને આવેદન તો કરના કોની
1: સાગે સાગે
0: એ એ હા
1: આ વાત હંમેશા ધ્યાન રાખણી હૈ કે સરકારની બનાવેલી સડક સરકારની બનાવેલી ખેડી સરકારના બનાવેલા ભવન એ આપણા હી હૈ તો ઈરો માલિક ભી ગાંવરો આદમી હૈ તો જ્યાં આપણે ખુદરી ચીજરો ધ્યાન રાખા બીયા હી સરકારે બનાવડી સડકા રો ભવના રો સબરો ધ્યાન રાખા તાકી સુરક્ષિત રહેવે ઓર આપા નહીં લંબે સમય તક એરો ઉપયોગ કરનો હૈ
0: અશ્વિનીભાઈ એક અઠે લોકાચાર હૈ આદમી કાવત કાવત મેં કહે દે આ તો ગવર્નમેન્ટ કી હૈ
1: હા
0: તો ગવર્નમેન્ટ કોણ હૈ હોચન હોચો ભાઈ આપણા હી પૈસા આપણે કોઈ કિસી ને કિસી રૂપ મેં ટેક્સ ચૂકાવા બે પૈસા આપને લોક કલ્યાણ માથે લાગે તો આપા હા જણ સરકાર હૈ સરકાર હૈ જણ આપા હા ભાઈ એક દૂજે ખાતર કામ આવનાળા હા તો આપણા હી જકા ચૂંડા જનપ્રતિનિધિ લોગ હૈ ભાઈ આપની આ સડકા બનાવવા વાસ્તે આવેદન કરાવે આપને જે કઠી જરૂરત હૈ તો આપને જનપ્રતિનિધિ મિલો રે ગાંવ દૂજે ગામને જોડો રોજીના કોઈ ને કોઈ ઘોષણા હોય અબ મિનક જમારો મિલ્યો હૈ કોઈ હસ્તો તો હૈ કોની કઈ કોઈ ઈંટ બાટા ગારોર ડામર જોડી ને કોઈ હડક બનાવી લઈને દોરીઓ બના દો બડે ભાગ હું મિનક જમારો મિલ્યા કરે ઓર હીરો સો અનમોલ જમાનો હૈ
1: બિલકુલ
0: ઇણને ગાયર આપણા રાજસ્થાની સંસ્કૃતિના લોક કલાકાર નૂર મોહમ્મદ બતાવે કે ઓ જમાનો ક્યાં હૈ આપણને ક્યાં જીવણો હૈ લો સાહેબ